વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, અષાઢ દિનાંક 10, શક સંવત 1948, એટલે કે તારીખ 1 જુલાઈ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રામાં હું સમીર પંચોલી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં સ્વચ્છતાના સંદેશને વ્યાપક બનાવવા માટે આજથી 7 જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગર સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમમાં આ અભિયાનના શુભારંભમાં જિલ્લાના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો હાજર રહીને સ્વચ્છતા અભિયાનને વેગ આપશે, જેમાં સાંસદ ચંદુસિંહ હોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્યો તેમજ મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ખાસ હાજર રહેશે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, વરસાદ ખેંચાતા પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ વાવણી માટે પિયત પાણીની પરિસ્થિતિને લઈને સમીક્ષા, સાથે જ આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ગઈકાલના સમાપન સત્રને સંબોધતા રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રસાયણો, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં અખૂટ ક્ષમતાને કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. સંરક્ષણ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન, જે 2014માં લગભગ 46,000 કરોડ રૂપિયા હતું, તે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1.78 લાખ કરોડ રૂપિયાનું થયું છે.
1: ગુજરાત કે પાસ વો પૂરા ઇકોસિસ્ટમ મૌજૂદ હૈ જીસકી એક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ કી આવશ્યકતા હોતી હૈ ઓર યે ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કા એક મેજર હબ બન સકતા હૈ એસા મેરા પૂરા વિશ્વાસ હૈ. બસ જરૂરત હૈ ઇસ મૌજૂદા તાકત કો એક નઈ દિશા દેને કી. ગુજરાત કે પાસ ઉદ્યોગ કી તાકત તો હૈ હી, યુવાઓ કી ઉર્જા હૈ ઓર સાથ હી સાથ ગુજરાત કે લોગો મેને દેખા હૈ કે ઉનકે અંદર ઇનોવેશન કી ક્ષમતા ભી હૈ ઓર યહી તીનો મિલકર ભારત કો ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ મે નઈ ઊંચાઈઓ તક લે જા સકતે.
0: સમાપન સત્રમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3.34 લાખ કરોડના સમજૂતીના કરાર થયા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં 1.97 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થશે. વડોદરાની જીએફએસસી યુનિવર્સિટીમાં યોજાયેલી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલ જિલ્લાના 2 ઉદ્યોગ સાહસિકોને રાજ્યકક્ષાના એમએસએમઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલોલને ગોધરાના વિજેતા બંને ઉદ્યોગ સાહસિકોને ટ્રોફી, 2 લાખ રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે અમદાવાદમાં પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જોઈન્ટ ડીસીપી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પરના જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમુદાયના નેતાઓએ રથયાત્રા રૂટ પર પોલીસ અધિકારીઓનું સ્વાગત પણ કર્યું હતું અને શાંતિ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપ્યો હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: આગામી ભગવાન જગન્નાથજી કી રથયાત્રા કે લીએ જો પોલીસ બંદોબસ્ત હૈ ઉસકી તૈયારી કે ભાગ સ્વરૂપ મેં પોલીસ કે દ્વારા મંદિર સે લેકર રાયપુર ચોકી તક એક વિશાલ ફૂટ પેટ્રોલિંગ કા આયોજન કિયા ગયા હૈ ઓર પૂરે રૂટ કો આને વાલે સમય મેં કવર કિયા જાયેગા. हमारे द्वारा जो स्थानीय पुलिस और क्राइम ब्रांच के द्वारा जो रूट है उसके ऊपर जितनी भी जो मकान के रूफ टॉप है, ढाबा है, उन सब की चेकिंग करी जा रही है ड्रोन के द्वारा और पूरे विस्तार को पुलिस के द्वारा चेक किया जा रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/gu અને અમારા એક ચેનલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ વરસવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ અને તાપી સહિતના વિસ્તારો માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં

0: ખેડવાની સૂચના પણ આપી છે. રાજ્યભરમાં ફરી ચોમાસુ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે આજે સવારે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે નવસારી તાલુકામાં 4.5 ઇંચ, જ્યારે જલાલપોરમાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો 1.5 ઇંચ વરસાદ અંકલેશ્વર, રાજકોટ, રાણાવાવ, તારાપુર અને પાદરામાં નોંધાયો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌથી વધારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં આવેલ નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા. સાવરકુંડલાના લુવારા, ગોરડકા, વંડા, પીઠવડી, વીજપડી સહિત અનેક ગામોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાજુલા તાલુકાના દેવકા, ખેરાળી, ગોવિંદડી, ખારી સહિત ગામડામાં વરસાદ પડ્યો છે, જ્યારે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલભીપુરમાં પણ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વલસાડ અને ધરમપુર તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જ્યારે પારડી, વાપી, નાના પોંઢા અને ઉમરગામ તાલુકામાં 2.5 ઇંચ તો કપરાડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ફોરેન પોસ્ટ ઓફિસમાં અમદાવાદ ખાતે 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓએ થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું. પાર્સલમાં લાકડાના બ્લોક્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે પાર્સલ કાર્ટોન બોક્સ હતું, જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત ગાંજાથી ભરેલા 2 પોલીથીન પેકેટ હતા. પોલીથીન પેકેટ સાથે શંકાસ્પદ ગાંજાનું કુલ વજન 467.50 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે 1 કિલો ગાંજાની કિંમત 1 કરોડ ગણવામાં આવે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સર્કલને કારણે શહેરની શોભામાં વધારો થશે.
1: અંદાજીત રૂપિયા 24 લાખ અને 51 હજારના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે.
0: સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે AMC દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ સામૂહિક સ્વચ્છતા સંકલ્પ પણ લીધો. આ પ્રસંગે મેયર રીતેશ બારોટે શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌને સક્રિય સહભાગી બનવા પણ અપીલ કરી હતી. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેંક્શન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેંક્શન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
3: સમજ ગયા.
4: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલર

ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20

0: ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે અને આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઇરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ પેઝેશિયાને શ્રી મોદીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિવિધ પક્ષો વચ્ચે થયેલી હાલની સર્વસંમતિનું સ્વાગત કર્યું હતું અને વાતચીત તથા રાજદ્વારી માધ્યમો દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાના ભારતના વલણનો પુનરૂચ્યાર કર્યો હતો. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ, સ્થિરતા અને સલામત પરિવહન માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇરાનના રાષ્ટ્રપતિએ શાંતિ, સ્થિરતા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિએ ભારતમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકના સફળ આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇરાનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા ઇરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક વારસા અને પરસ્પર આદર પર આધારિત છે. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આવતીકાલે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન બંને દેશોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવાની અને તેને મજબૂત કરવાની તક પૂરી પાડશે. આ સાથે બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: अगले वर्ष दोनों देशों के बीच राजनयिक संबंधों की स्थापना के 75 वर्ष पूरे होने वाले हैं. इस अवसर की ओर बढ़ते हुए दोनों देशों के बीच व्यापार और निवेश, आर्थिक सुरक्षा, रक्षा एवं सुरक्षा, विज्ञान एवं प्रौद्योगिकी, संस्कृति तथा जन से जन संपर्क सहित विभिन्न क्षेत्रों में सहयोग लगातार गहरा हो रहा है. पिछले वित्तीय वर्ष में दोनों देशों के बीच द्विपक्षीय व्यापार 27 अरब डॉलर से अधिक रहा. अप्रैल 2000 से मार्च 2026 के बीच 48 अरब डॉलर से अधिक के निवेश के साथ जापान भारत में निवेश करने वाला पांचवा सबसे बड़ा निवेशक है. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ કાયદો વીબીજી રામજી આજથી અમલમાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે વીબીજી રામજી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારી આપવાની ખાતરી આપવામાં આવશે, જે ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાના અમલીકરણ માટે 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
2: વીબીજી રામજી અધિનિયમને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 કી જગા લી હૈ. ઇસ નયે કાનૂન કા ઉદ્દેશ ગ્રામીણ પરિવારો કો એક વિત્તીય વર્ષ મે મિલને વાલે રોજગાર કી કાનૂની ગેરંટી કો 100 દિનો સે બઢાકર 125 દિન કરના હૈ. ઇસ બડી હુઈ રોજગાર ગેરંટી કા મકસદ ગ્રામીણ વિકાસ કી તેઝ રફતાર કો બઢાવા દેના હૈ, લોગો કી આય કો અધિક સુરક્ષિત બનાના ઔર ગ્રામીણ પરિવારો કો આર્થિક રૂપ સે સશક્ત કરના હૈ. વીબીજી રામજી એક વ્યાપક કાનૂન હૈ જિસકા ઉદ્દેશ વર્ષ 2047 તક વિકસિત ભારત કે રાષ્ટ્રીય લક્ષ્ય કે અનુરૂપ ग्रामीण क्षेत्रों में रोजगार के अवसर बढ़ाना है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્ર સરકારે વીબીજી રામજી એક્ટ હેઠળ સુધારેલા મહેતાણા દરો સૂચિત કર્યા છે. આ દરો આજથી લાગુ પડશે. મંત્રાલયે જણાવ્યું કે પ્રથમ વખત 300 રૂપિયા પ્રતિ દિવસનો વચગાળાનો આધાર મહેતાણું દર લાગુ કરવામાં આવ્યો છે. મનરેગા હેઠળ રાષ્ટ્રીય સરેરાશ વેતન 298 રૂપિયા 80 પૈસા પ્રતિ દિવસથી વધીને વીબીજી રામજી હેઠળ 327 રૂપિયા 45 પૈસા પ્રતિ દિવસ થયું છે. આ સરેરાશ 10% વધુ વેતન વધારો દર્શાવે છે. નવા દરો હવે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સુધારાને ગામડાઓની સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને ગ્રીસ વચ્ચે નાણાકીય સેવાઓ, નાણાકીય ટેકનોલોજી, ડિજીટલ પેમેન્ટ્સ અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. ગ્રીકના નાણામંત્રી સાથેની મુલાકાતમાં બંને પક્ષોએ સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગ્રીક સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગની સંભાવનાઓ પર પણ વિચાર વિમર્શ કર્યો હતો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ

0: માંડવીયાએ ગઇકાલે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નિગમની આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા, તબીબી શિક્ષણનું વિસ્તરણ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા અને સેવામાં સુધારો કરવાના હેતુથી કેટલાક નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. વીમાધારક વ્યક્તિઓ માટે બેરોજગારી ભથ્થુ યોજના, અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના આગામી વર્ષના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. વધુમાં નવી ઇએસઆઈ હોસ્પિટલો હવે સીધા કોર્પોરેશન દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલ મનોજ સિંહ આવતીકાલે સવારે 4 વાગે પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપશે. 57 દિવસની આ યાત્રા 3 જુલાઈના રોજ પરંપરાગત નુનવાન પહેલગાંવ રૂટ અને બાલતાલ રૂટ દ્વારા શરૂ થશે. સલામત, સરળ અને અનુકૂળ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય રેલવેએ લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ પૂર્વ રેલવેમાં બાકીના 48 ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવાની મંજૂરી આપી છે, જે રેલવેના ડિજીટલ સંચાર નેટવર્કને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ દક્ષિણ પૂર્વ રેલવેના 4 મુખ્ય વિભાગોમાં 1600 કિલોમીટરથી વધુ 48 ફાઇબર ઓએફસી કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઉત્તર પ્રદેશ સરકારે સેવારત શિક્ષકો માટે અલગ શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. યુપી ટેટ 2026 સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગને સેવા આપતા શિક્ષકો માટે અલગ ટેટ લેવાનો નિર્દેશ આપ્યો હતો. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈ 10571 થઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણી આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે. શ્રેણીની પહેલી મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટોલમાં અને પાંચમી અંતિમ મેચ 11 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા બેટીંગ કરતા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રવિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. અને હવે આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધ્યુન ધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં રાજ્યમાં પડેલ વરસાદ, યુરોપમાં આગ ઝરતી ગરમીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, આ રાજ્યમાં આખરે મેઘરાજાની મહેર, સુરતમાં 5 ઇંચ. આત્મનિર્ભર ભારત માટે સુધારા જરૂરી, વડાપ્રધાન મોદીનું સચિવો સાથે મંથન. ફુલછાબ લખે છે, થીજતું યુરોપ દાઝ્યું, સડકો અને સિગ્નલ લાઇટો ઓગળ્યા, ભારત પાસે ફક્ત 5 દિવસ માટે એટલો અનામત ઓઇલ ભંડાર. ગુજરાત સમાચારના પ્રથમ પાનાના સમાચાર જોઈએ તો વિશ્વમાં ડોલર ડામાડોળ, નવા વિકલ્પની શોધ, યુરોપ બાદ હવે અમેરિકા ભઠ્ઠી બનશે, અનેક કોલેજો બંધ, તંત્ર એલર્ટ કરાયું. સંદેશની હેડલાઇન છે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું પાકનું કાવતરું.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં દાગ ફિલ્મનું ગીત, જેને લખ્યું છે આનંદ બક્ષીએ, સંગીતથી સજાવ્યું.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
4: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
3: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
4: KJIT સાવલી.
5: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 અને 50 સેકન્ડ્સ થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: આ ભાગના પ્રાયોજક છે MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
6: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે MK ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
7: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો

0: 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
3: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
4: KJIT સાવલી.
5: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
6: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
5: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે.

0: સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો. દુલેરાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: आप हमारे कार्यक्रम सुन रहे हैं विविध भारती से. आज के फनकार, ये कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर.

0: આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: જી સર નમસ્કાર.
0: જી નમસ્કાર, કોણ બાત કર રહે?
1: સર જી એમપી વિદિશા સે બાત કર રહા હું સર આપસે.
0: બહુત બઢિયા, એમપી સાહેબ બાત કર રહે હૈ, આપકા નામ ભી બતા દીજીએ.
1: શિવા સર.
0: અચ્છા તો શિવા બતાઈએ કે વિદિશા મેં આસપાસ ક્યા હૈ દેખને લાયક?
1: સર જી સબસે મેઇન બાત બતાઉં તો 200 રૂપિયે કા નોટ આપને દેખા હોગા.
0: જી જી જી.
1: ઉસમેં જો કિલ્લા બના હૈ તો વો હમારે વિદિશા કે પાસ સાંચી કા સ્તૂપ હૈ વો.
0: અચ્છા બહોત બઢિયા, તો આપ જાકે આયે સાંચી સ્તૂપ?
1: જી વો કાફી ઘૂમને કે લીએ કાફી અચ્છી જગહ હૈ ઓર વિદિશા મેં ઉદયગીરી ભી હૈ લોહાંગી ભી હૈ.
0: અચ્છા
1: કાફી અચ્છી અચ્છી જગહ હૈ સર ઘૂમને લાયક.
0: તો ઉદયગીરી મેં તો ગુફાએ હોગી?
1: જી સર ઉદયગીરી મેં ગુફાએ હૈ. આજકલ તો સભી લોગ મોબાઈલ પે જિસ શહેર જાના હૈ ઉસ શહેર કી પૂરા બ્યોરા લે સકતે હૈ સર.
0: સહી સહી બાત હૈ. તો આપ જાકે આયે હૈ સબ જગહ પે?
1: જી સર હમારા તો ઘર આંગન હૈ સર.
0: તો કેસા લગા આપકો?
1: જી સર બઢિયા લગતા હૈ જબ બહારી લોગ આતે હૈ વહાં કે બારે મેં પૂછતે હૈ તો બતાને અચ્છા લગતા હૈ સર.
0: તો આપકે યહાં ગેસ્ટ આતે હોંગે તો ઉનકો ભી આપ લેકે ચલતે હોંગે કે ચલિયે આજ ઘૂમ કે આતે હૈ દિખાતે હમારા વિદિશા?
1: જી જી સર બિલકુલ.
0: બઢિયા બઢિયા. તો આજ કોણ સા ગાના આપકો સુનવાએ?
1: સર જી મૂવી કા નામ હૈ રોંગ નંબર.
0: ઓકે.
1: ઓર ગાને કે બોલ હૈ જબ તક તુમ સામને રહોગે યે દિલ ભી ધડકતા રહેગા કુમાર સાનુ જી કી આવાજ.
0: ઠીક હૈ ઠીક હૈ. તો શિવા આપ કરતે ક્યા હૈ?
1: જી એક્ચ્યુઅલી મેં બ્લાઇન્ડ હું, મોબાઈલ એપ્લિકેશન કે માધ્યમ સે મેં સુનતા રહેતા
0: હું. અચ્છા અચ્છા બહોત બઢિયા. ઠીક હૈ તો શિવા ફોન કરતે રહીજેગા ઓર આપકો સુનવા દે આપકી પસંદ કા યે ગાના.
1: જય શ્રી મહાકાલ સર.
0: જય શ્રી મહાકાલ.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KGIT સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KGIT ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા RK બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ RK બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: દોસ્તો, પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો શેષ ભાગ.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.
2: વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: દસ લાખ ની લોટરી મને? વાવ,
4: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
6: હેલો.
7: હેલો.
6: હા, વિવિધ ભારતી.
7: હા જલ્પેશભાઈ, વિવિધ ભારતી કેમ છો?
6: બસ બસ, એકદમ મજામાં. કોણ વાત કરો છો?
7: હા, લાલજી તડપદા બોલું. જલ્પેશભાઈ,
6: લાલજી ભાઈ, આપણે બીજી વાર વાત થઈ ને?
7: ત્રીજી વાર
6: વાત થઈ. ગઈ વખતે તમે 11મી તારીખે ફોન કરેલો, 11 મે.
7: હા, કરે તો પણ સર, એ રેકોર્ડ આવી જ નથી.
6: આવશે.
7: એવું ને, કે આ વખતે રેકોર્ડ અલગ જ હતું. મેં સાંભળ્યું છે.
6: તો કયું ગીત સંભળાવીએ તમને?
7: આપડે સર, પેલું જાને તા મન્ના મૂવી નું સોંગ છે ને, તું ચાંદ હે પૂનમ કા, એ ના હોય તો પછી રૂત્તિદાન નું સોંગ છે ને, કહે દો એક બાર સજના.
6: ઠીક છે, તો સંભળાવીશું. બાકી શું ચાલે છે?
7: બસ, તો કઈ નહીં, તો ઘરે.
6: બરાબર. કેરીઓ વેરીઓ ખાધી કે નહીં ઉનાળામાં?
7: ના સર, હું કોઈ દિવસ નહીં ખાતો.
6: સારું સારું, લાલજીભાઈ તમારી પસંદગી નું ગીત સંભળાવીએ.
7: મારો ભાઈ બંધ, એને કહ્યું હતું કે ગઈ ફેરા નામ આપી નતું મારું, તું આપજે, મૂકું હારું હારું આપી.
6: તો આપી દો, આ ફેરા આપવું જ પડે. ભાઈ બંધ નું નામ તો?
7: હા, તો ભાઈ બંધ નું નામ તું છે અશ્વિન. પછી એના મમ્મી નું નામ ઈચ્છાબેન છે, મારા મમ્મી નું નામ કાશી.
6: બરાબર છે. સારું સારું, તો તમને બધાને સંભળાવીએ આ ગીત.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: सारा गणदेवीकर ज्वेलर्स। शुकन नु सोनू तो सारा गणदेवीकर नुज। सारा नु सोनू सुख शांति अने समृद्धि नु सोनू। सारा गणदेवीकर ज्वेलर्स, दांडिया बजार अने वागुड़िया रोड, वडोदरा।
3: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
4: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
3: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
1: હેલો,
5: જય માતાજી, જય શ્રીરામ।
1: બલરાજ સિંહ?
5: હા યસ, ઓકે।
1: કેમ છો?
5: બસ મજા હોય યાર।
1: પૂજાપાઠ પતી ગયા?
5: હા, પૂજાપાઠ પતી ગયા, 1.5 કલાક પૂજાપાઠ કર્યા।
1: વાહ વાહ,
5: મોગની રામાયણ છે મારો તો યાર।
1: તો બલરાજ સિંહ, બહુ દિવસ પછી ફોન લાગ્યો તમારો।
5: હા યાર,
1: કેમ એવું કર્યું?
5: પણ હું કરું યાર,
1: કેમ
5: તમે જે આવે તમારા બ્લેસ છે યાર, તમારી પર છે ટોટલ।
1: બરાબર છે, તો આજે કયું ગીત સંભળાવીએ?
5: હવે મારા મમ્મા ને બોસ ની પસંદગી નું આપો।
1: તો તમારી પસંદગી ક્યારેક સંભળાવીએ ને, મેં આજે તમારી પસંદગી સંભળાવીએ।
5: અચ્છા, હવે એવું કરો, તમારી પસંદગી નું આપો આજે।
1: મારી પસંદગી નું તો પછી હું થોડુંક નવું આપીશ,
5: કસો વાંધો નહીં, ડોન્ટ વરી।
1: તો મારી પસંદગી નું આપી દઉં, ચાલો
5: થોડા નામ લઈ લઉં।
1: હા લઈ લો ને।
5: ધરમસિંહ, ભરતસિંહ, ભૂવીસિંહ,
1: ઓકે। તો બલરાજ સિંહ સંભળાવીએ મારી પસંદગીનું તમને ગીત।
5: જય માતાજી,
1: જય માતાજી।

પૂજા પ્લસ માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલેરાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલેરાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: केजीआईटी सावली धोरण बार साइन्स पछि इन्जिनियरिङ अभ्यास माटेनो श्रेष्ठ विकल्प केजे इन्स्टिट्युट अफ इन्जिनियरिङ एन्ड टेक्नोलोजी सावली।
1: હેલો વિદ્યાર્થી,
2: હેલો વિદ્યાર્થી, જલ્પેશભાઈ બોલો।
1: હા, કોણ વાત કરો છો?
2: જય શ્રી કૃષ્ણ, જલ્પેશભાઈ, હું તરસાલી ભરતભાઈ બોલું છું।
1: બોલો બોલો ભરતભાઈ।
2: હા હા હા, કેમ છો? મજામાં?
1: બસ બસ મજામાં ભરતભાઈ। આપણી પહેલી વાર વાત થાય છે?
2: હા, પહેલી વાર વાત થાય।
1: તો શું કરો છો ભરતભાઈ?
2: હું ટેલરિંગ કામ કરું છું, ઘરે।
1: બરાબર, તો ટેલરિંગ કામ કરતા કરતા સાંભળતા હશો નહીં રેડિયો?
2: હા, તો ટાઈમ પાસ થાય, કામ થતું જાય ને,
1: કામ થતું જાય ને, ગીતો સાંભળતા જાય।

0: હા
1: બરાબર છે.
0: બરાબર છે. હા
1: તો ભરતભાઈ કયું ગીત સંભળાવી આજે?
0: હવે મારે અનુરોધનું ગીત સાંભળવું છે.
1: કયું ગીત
0: જબ
1: સંભળાવીએ?
0: દર્દ નહીં થા સીને મેં તબ ખાક મજા થા જીને મેં, એ સોંગ મારે સાંભળવું.
1: વાહ, તો ભરતભાઈ અવાજ તો તમારો બહુ સરસ છે, તો ટેલરિંગ ની સાથે સાથે થોડું ગાવાનું પણ રાખો ને કાર્યક્રમોમાં.
0: ગાવાનું તો ગઈ જ છે. આમ તો બધું શોખ એવો છે, હું લગભગ 50-60 વર્ષથી રેડિયો સાંભળું છું.
1: બરાબર,
0: 62 એજ છે, 50 વર્ષ ઉપરથી રેડિયો સાંભળું છું.
1: બરાબર,
0: બહુ શોખ છે મને રેડિયોનો.
1: તો રેડિયો સાંભળી સાંભળીને ગાવાનું શીખ્યા કે પહેલાથી જ શોખ હતો?
0: શોખ તો બસ આ એ સાંભળીને જ શીખ્યા છે રીતને.
1: બરાબર, અવાજ બહુ સરસ છે તમારો.
0: દર્દ નહીં થા સીને મેં તબ ખાક મજા થા જી

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો વિવિધ ભારતી, નિલેશ કેવું છે? મજામાં?
1: હા સર, મજામાં છે.
2: તો નિલેશ, ગીતો સાંભળ્યા હતા કે નહીં?
1: સાંભળ્યા સર.
2: તો પાછું પેલું લગ્નનું મુહૂર્ત નીકળ્યું કે ના નીકળ્યું?
1: હા, એ તો પાછા મહિનામાં હતું ને, 3 તારીખે.
2: બરાબર. તો શું કર્યું તમે લગ્નમાં? કેવું એન્જોય કર્યું?
1: હા, એન્જોય કર્યું ને.
2: ડાન્સ બાન્સ કર્યો કે નહીં?
1: કર્યો ને.
2: વાહ, બીજું શું કર્યું?
1: બસ બીજું કઈ નહીં સર.
2: કઈ ના કર્યું, ખાલી ડાન્સ કર્યો?
1: હા, ડાન્સ કર્યો, ખાવા જમ્યા ને એવું બધું કર્યું સર.
2: તો બધા સંબંધીઓને મળ્યા કે નહીં? બધા તમારા ભાઈઓને, બધાને?
1: બધાને મળ્યા.
2: બરાબર છે. તો નિલેશ, કયું ગીત સંભળાવીએ આજે તમને?
1: મારી મમ્મી ના મંજુબેન છે, મારા પપ્પા નામ વિનુભાઈ છે, મારા દાદા નું નામ રાયસિંહભાઈ, અને મારી બા નું નામ નીરુબેન છે.
2: બરાબર.
1: પછી મારે બીજા એક બા છે, એમનું નામ દરિયાબેન છે.
2: બરાબર છે.
1: પછી મારા મામા છે, ગિરીશભાઈ છે, અને મામી કૈલાસ મામી. ગીત પેલું એનું આપજો, મુજે ક્યા કમી.
2: તો તમે ફેમિલી ના બધાના નામ લીધા, મામા ના નામ લીધા, તો પેલા કાકા કાકી ના તો નામ લીધા નઈ?
1: મારા પિનો કાકી છે, એમની બે છોકરી, 3 છોકરીઓ છે. એકનું નામ ક્રિશા છે, એકનું નામ અંજલી છે.
2: બરાબર.
1: અને એકનું નામ પ્રયોસા છે.
2: બરાબર છે. સારું નિલેશ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: જય માતાજી.
2: જય માતાજી.

0: હેલો,
1: હેલો,
0: નમસ્કાર સર.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
0: વેંકટભાઈ બોલો.
1: હા
0: હા, કુંડેલાથી સિકંદર બોલો.
1: બોલો બોલો સિકંદરભાઈ, કેમ છો?
0: બસ મજામાં છું.
1: આજે તો બરાબર મૂડમાં છો ને? ગઈ વખતે તમે ફોન કર્યો તો ત્યારે થોડાક દુખી હતા, તમારા મમ્મી નું અવસાન થયું હતું એટલે.
0: હા હા, એટલા માટે આજે તો થોડું ટેન્શન ફ્રી છું. મતલબ સારું છે.
1: બરાબર બરાબર.
0: આજે કામ પર જ આવ્યા છું. તમે બોલાય આજે ટ્રાય કરું છે. વાત કરી લો ને, સોંગ આપવું છે મારે.
1: વાહ, બહુ સરસ.
0: બોલો, શું છે તમારે?
1: બસ અમારે એકદમ મજામાં છે. તમે કહો.
0: હા, રાહુલભાઈ, ત્યાં હું કામ પર આવ્યો છું.
1: બરાબર. તો સિકંદરભાઈ શું કામ કરો છો તમે?
0: હું તો મિસ્ત્રી કામ કરું, કર્યા કામ, ચણતર પ્લાસ્ટર છે.
1: બરાબર. તો ચણતર પ્લાસ્ટર કરતા કરતા સાંભળો છો રેડિયો? બરાબર. તો પછી દિવાલ તો સીધી ચણાય છે ને સિકંદરભાઈ?
0: હમણે ચણાય ને સર.
1: તો બરાબર બરાબર, દોરી મૂકીને ખેંચી લો છો ને દિવાલ? બરાબર, સંભળાવીએ. ચોક્કસ ચોક્કસ સંભળાવીએ સિકંદરભાઈ.
0: હવે મારી વાઇફ નું નામ છે સબાના અને છોકરા નામ ફરહાન. ટેકરાવાળા નરેન્દ્રભાઈ વસાવા અને બાલભાઈ પંચરવાલા અને જે કામ કરું છું એને એ ભાઈ નામ રાહુલભાઈ.
1: બરાબર છે.
0: બરાબર, એટલે સોંગ મને આપશો ને?
1: ચોક્કસ, તમારું પસંદગીનું ગીત સંભળાવીએ.

0: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 2 64 84 95. અમારો STD કોડ છે 0265 0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10 થી 11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
1: દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. દોસ્તો, આજે તારીખ છે 1 જુલાઈ. આજના દિવસની સવાર ખૂબ જ ખાસ છે, કારણ કે આજે ડબલ સેલિબ્રેશન છે. આજે વર્લ્ડ ફ્રૂટ ડે પણ છે અને આજથી આપણા દેશમાં વન મહોત્સવ સપ્તાહની શરૂઆત પણ થઈ રહી છે. એટલે કે આજે આપણે સ્વાદ અને પ્રકૃતિ બંનેની ઉજવણી એક સાથે કરવાના છીએ. તો મિત્રો, આજે ફિલ્મ સંગીતમાં ફિલ્મી ગીતો માણવાની સાથે સાથે આપણે વિશ્વ ફ્રૂટ ડે અને વન મહોત્સવ બંને વિશે માહિતી પણ મેળવીશું. તો આપની સવારને તાજીમાજી બનાવવા માટે આવી રહ્યું છે આ સરસ મજાનું ગીત.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: દોસ્તો, હવે વાત કરીએ આજના પહેલા ખાસ દિવસની, વિશ્વ ફ્રૂટ દિવસ. દોસ્તો, શું તમે જાણો છો કે વિશ્વ ફળ દિવસ ઉજવવાની શરૂઆત કેમ થઈ? આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે લોકો ફળોનું મહત્વ સમજે, પોતાના રોજિંદા આહારમાં તેને સામેલ કરે અને એકબીજા સાથે ફળો વહેંચીને ખુશીઓ ફેલાવે. આ વર્ષની થીમ પણ ખૂબ જ ખાસ છે, પ્લાન્ટ, લર્ન એન્ડ સેલિબ્રેટ. તો આવો સાંભળીએ મિસ્ટર નટવરલાલ ફિલ્મનું આ ગીત.

0: guarantee.
1: Visit our website kgit.org today.
2: દોસ્તો, વર્ષ 2007થી બર્લિન જર્મનીથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. આ વર્ષનો મોટો મેસેજ છે, શેર અ ફ્રૂટ, એટલે કે ફળ વહેંચો અને ખુશીઓ ફેલાવો. ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો પણ છે. દોસ્તો, ચોમાસું શરૂ થઈ ગયું છે, એટલે જાંબુ અને કેળા ખાવાના ફાયદા પણ અદ્ભુત છે. ફાયદા વિશે આગળ સાંભળીશું. અત્યારે સાંભળીએ આ ગીત.

0: केजીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી
2: કેજીઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

દોસ્તો, કહેવાય છે કે કેળામાંથી આપણને કેલ્શિયમ મળે છે અને જાંબુ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરે છે. એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે, એટલે કે રોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. આ કહેવત તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, પણ આજે માત્ર સફરજન નહીં, કેરી, કેળા, ચીકુ, પપૈયું, તરબૂચ આ બધા જ ફળોનો ઉત્સવ ઉજવવાનો દિવસ છે. કુદરતે આપણને સ્વાદ અને સ્વાસ્થ્યનું જે બેસ્ટ કોમ્બિનેશન આપ્યું છે તે છે ફળો. દોસ્તો, આ વર્ષે ખજૂરને ફ્રૂટ ઓફ ધ ઇયર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તો આવો સાંભળીએ શતરંજ ફિલ્મનું આ ગીત.

0: દોસ્તો, શું તમે જાણો છો કે સ્ટ્રોબેરી અને કાજુ એવા ફળ છે કે જેના બીજ અંદર નહીં પણ બહારની તરફ હોય છે? જે લોકોને રાત્રે સરખી ઊંઘ નથી આવતી તેમને કીવી ફળ ખાવું જોઈએ, તે ઊંઘ લાવવામાં મદદ કરે છે. જો તમને તાત્કાલિક એનર્જી જોઈતી હોય તો મોંઘા એનર્જી ડ્રિંક્સ પીવાને બદલે એક કેળું ખાઈ લો, ઇન્સ્ટન્ટ ગ્લુકોઝ મળી જશે. તો આવા ઘણા ફાયદા છે ફળોના. તો મિત્રો, હવે સાંભળીએ સદમા ફિલ્મનું આ ગીત.
1: લોમડી નહી, ગીધડ કી કહાની હે
2: વો, સુનાઓ ના. સમુ સમુ વો કહાની સુનાઓ.
1: ગીધડ કી કહાની? કોન સી કહાની?
2: લોમડી.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: દોસ્તો, આજના ફાસ્ટફૂડના જમાનામાં આપણે પિઝા અને બર્ગર પાછળ પાગલ છીએ, પણ સાચો સ્વાદ અને વિટામિન્સ તો કલરફૂલ ફૂલોમાં જ મળે છે. લાલ કલરના ફળો તમારા હૃદયને મજબૂત રાખે છે, લીલા ફળો તમારા હાડકા અને દાંત માટે સારા છે, અને પીળા કે નારંગી ફળો તમારી આંખોનું તેજ વધારે છે. તો પછી મોડું શેનું? આજે જ માર્કેટમાં જાઓ, મનગમતા તાજા ફળો ખરીદો અને ફ્રૂટ સલાડ કે જ્યુસ બનાવીને ફેમિલી સાથે એન્જોય કરો. પણ હાલ તો અત્યારે એન્જોય કરીએ આ બેતાબ ફિલ્મના ગીતને.

દોસ્તો, 1 જુલાઈ એટલે આપણા ગુજરાત અને ભારતમાં વન મહોત્સવ સપ્તાહનો પહેલો દિવસ. 1950માં કનૈયાલાલ મુનશી, કે એમ મુનશી દ્વારા આ આંદોલનની શરૂઆત થઈ હતી. 1 થી 7 જુલાઈ દરમિયાન કરોડો વૃક્ષ વાવવામાં આવે છે. મિત્રો, ફળ ક્યાંથી આવે? વૃક્ષો પરથી ને. એટલે જો ફ્રૂટ ખાવા હોય તો વૃક્ષો તો વાવવા જ પડશે. તો આજે સંકલ્પ કરીએ કે આ ચોમાસામાં પોતાના હાથે ઓછામાં ઓછું 1 વૃક્ષ જરૂર વાવીશું અને તેને મોટું પણ કરીશું. તો ચાલો પ્રકૃતિના નામ પર એક સરસ મજાનું ગીત સાંભળીએ.

દોસ્તો, ચોમાસાની આ મસ્ત ઋતુ ચાલી રહી છે. ચારે તરફ લીલોતરીની ચાદર પથરાઈ ગઈ છે અને જ્યારે પ્રકૃતિ આટલી મનમોહક હોય ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે આ ધરતી માતાને કંઈક પાછું આપીએ. હા, જુલાઈ મહિનો એટલે આપણો પોતાનો તહેવાર વન મહોત્સવ. તો આપણે સૌ સાથે મળી વૃક્ષો વાવી વન મહોત્સવની ઉજવણી કરીએ. હાલ તો સાંભળીએ સિલસિલા ફિલ્મનું આ ગીત.

દોસ્તો, ચોમાસાની સિઝનમાં ચાલો એક સંકલ્પ લઈએ કે આ વન મહોત્સવમાં આપણે આપણા જન્મદિવસ કે ખાસ પ્રસંગે એક છોડ ચોક્કસ વાવીશું. દોસ્તો, ફળો આપણું સ્વાસ્થ્ય સુધારે છે અને વૃક્ષો પૃથ્વીનું સ્વાસ્થ્ય. તો આજે જ નજીકની નર્સરીમાં જઈએ, એક છોડ લાવીએ અને વાવીએ અને આ વન મહોત્સવને સાર્થક બનાવીએ, ફળ ખાઈએ, તંદુરસ્ત રહીએ. અંતમાં એટલું જ કહીશ કે દવાઓની કડવી ગોળીઓ ગળવી ન પડે એટલે આજથી જ મીઠા અને રસદાર ફળો ખાવાની આદત પાડો. સ્ટે હેલ્ધી, સ્ટે હેપી. હવે સાંભળીએ રોજા ફિલ્મનું આ ગીત.

દોસ્તો, ફરી એક વખત આપ સૌને વિશ્વ ફળ દિવસ અને વન મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ સાથે જ ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 12 વાગે સાંભળશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ સેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16 મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેનાથી નાગરિકોને પણ સશક્ત બનાવવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા પર શ્રી મોદીએ જણાવ્યું કે આ પહેલની અસર લોકોના જીવનના દરેક પાસામાં દેખાય છે. તેમણે કહ્યું કે ડિજિટલ ચૂકવણી અને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા સરકારી સહાય પારદર્શિતા સાથે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશના દરેક ખૂણામાં નવીનતા લાવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વેપાર અને સરકારી સેવાઓમાં પણ સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા પહેલે દેશભરના નાગરિકોને સરકારી સેવાઓ સાથે જોડાવાની, શીખવાની, વ્યવહાર કરવાની અને એક્સેસ કરવાની રીત બદલી નાખી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની સૌથી મોટી ડિજિટલ જાહેર માળખાગત ઇકોસિસ્ટમમાંથી એક બનાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: भारत बड़े पैमाने पर इस्तेमाल हो सकने वाले और नागरिकों पर केंद्रित डिजिटल गवर्नेंस प्लेटफॉर्म की मदद से डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर डीपीआई के क्षेत्र में एक ग्लोबल लीडर के तौर पर उभर रहा है. भारत ने इंडिया स्टैक और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर से जुड़े सहयोग के लिए 24 देशों के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए हैं. भारत तकनीक को समावेशी विकास, डिजिटल सशक्तिकरण और वैश्विक सहयोग का मजबूत माध्यम बनाने की दिशा में आगे बढ़ रहा है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા છે. ગત વર્ષના જૂન મહિનાની તુલનામાં આ 23% વધારો છે. આ વ્યવહારોનું કુલ મૂલ્ય 28,00,000 કરોડને વટાવી ગયું છે, જે પાછલા વર્ષની તુલનામાં 20% વધારો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર જૂનમાં દરરોજ સરેરાશ 75 કરોડ 70 લાખ યુપીઆઈ વ્યવહારો થયા હતા. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ હવે વિશ્વભરના 8થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ફ્રાન્સ, મોરિશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. દરમિયાન યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં પૈસા મોકલવા માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ સાથે યુપીઆઈ હવે ગ્રીસમાં પણ ઉપલબ્ધ છે. આજે રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી માટે વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દિવસને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ચૌહાણે કહ્યું કે આ કાયદો લાખો ગ્રામીણ કામદારો માટે ગૌરવ, આત્મસન્માન અને સુરક્ષિત આજીવિકા સુનિશ્ચિત કરવામાં એક નવો અધ્યાય છે. તેમણે કહ્યું કે આ કાયદો ગ્રામીણ પરિવારોને 125 દિવસની રોજગારીનો વૈધાનિક અધિકાર પ્રદાન કરે છે. આ પહેલમાં વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે તે ગામડાઓમાં નવી આજીવિકાની તકો ઊભી કરશે, ટકાઉ સંપત્તિના નિર્માણને વેગ આપશે, મહિલાઓને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતના વિઝનને નવી ગતિ આપશે, તેમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું.

0: ऐतिहासिक दिन है। विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई। हमारी कोशिश रही है कि ट्रांजिशन स्मूथ हो जाए। सभी राज्यों ने बजट में प्रावधान किया है। अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है। इसमें राज्यों का हिस्सा मिला लिया जाए तो ये 1,51,282 करोड़ रुपया होती है। इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गाँव को बनाने में सहायक सिद्ध होगी।
1: नवनियुक्त आर्मी चीफ जनरल धीरज शेठે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। 31માં આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે મીડિયાને સંબોધતા જનરલ શેઠે ભાર મૂક્યો કે ભારતીય સેનાનો ઉદ્દેશ ટેકનોલોજી સક્ષમ ભવિષ્ય માટે તૈયાર સેનાનું નિર્માણ કરવાનો છે, જે દરેક રીતે સશક્ત હોય અને બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે સક્ષમ હોય। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો। આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ જાહેર આરોગ્યના રક્ષણ માટે ડોક્ટરોના સમર્પણ અને અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે। આ દિવસ દર વર્ષે 1 જુલાઈએ ડોક્ટર બિધાનચંદ્ર રોયના જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટરોની સખત મહેનત અને પ્રતિબદ્ધતા એ દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાનો પાયો છે। શ્રી મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેઓ ભારતની આર્થિક યાત્રામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે। તેઓ દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ દેશના ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શુભેચ્છાઓ પાઠવી છે। વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈને 10,571 થઈ ગઈ છે। 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન એમિસ્તાદ હેઠળ વેનેઝુએલામાં રાહત કાર્યમાં રોકાયેલા ભારતીય ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની પ્રશંસા કરી છે। એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની સેવા કરવા માટે ડોક્ટરોનું સમર્પણ પ્રેરણાદાયક છે અને તબીબી કર્મચારીઓ દરેક કટોકટીમાં ખૂબ જ નિષ્ઠાથી પોતાની ફરજો બજાવે છે। આજે સવારે રાજસ્થાન અને પંજાબ અને ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી 3 અકસ્માતની ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રાજસ્થાનના દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી। તેમાં 7 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ અકસ્માત સવારે 3 વાગે બાંદીકુઈ નજીક તનવાડ ગામ નજીક થયો હતો। ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી અને ટક્કર બાદ તરત જ આગ લાગી ગઈ હતી, જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં પંજાબમાં ઘટી હતી। આજે વહેલી સવારે ભટિંડા ડબવાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજસ્થાનના 4 યાત્રાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાતા મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 8 લોકોને નાની ઇજાઓ પહોંચી। ત્રીજો અકસ્માત ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, જ્યારે આજે વહેલી સવારે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ફરીદાબાદથી બિહાર જઈ રહી હતી બસ ચાલકે ઝોકું આવી ગયું, જેના પરિણામે બસ ડિવાઈડર ઓળંગી ગઈ અને એક કાર સાથે અથડાઈ। કારમાં 9 લોકો હતા, જેમાંથી 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 4ને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે। વસ્તુ અને સેવા કર જીએસટીથી સરકારને જૂન મહિનામાં 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધુ છે। નાણાં મંત્રાલયે જણાવ્યું કે જૂન મહિનામાં સ્થાનિક જીએસટી કલેક્શન 1,34,774 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષ કરતાં 6.5% વધુ છે। તે જ સમયે આયાત પર જીએસટી કલેક્શન 34.6% વધીને 60,038 કરોડ રૂપિયા થયું છે। અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે કે તેના દળોએ પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે। અફઘાનિસ્તાનના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં આઈએસઆઈના લક્ષ્યો પર ગઈકાલે રાત્રે હુમલા કરવામાં આવ્યા હતા। આ હુમલાઓમાં આઈએસઆઈએસ અને તેના સમર્થકોને ભારે નુકસાન થયું છે, પરંતુ કોઈ નાગરિક જાનહાની થઈ નથી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 36 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય 163 ઘાયલ થયા હતા। પાસપોર્ટ સુધારા નિયમો 2026 હેઠળ પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો છે. આ નવા ફેરફાર હેઠળ 36 પાનાના નવા પાસપોર્ટ અથવા ફરીથી

0: જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 2500 હશે. 60 પાનાના સામાન્ય પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 3500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે તત્કાલ યોજના હેઠળ તેનો ખર્ચ 6000 રૂપિયા થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબીજી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષમાં જૂન મહિનામાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: રેલ કે સફર કે દૌરાન બડી સારી ગલત ફહેમિયાં હોતી હૈ તો ઇસ બારે મેં ભી આપ હમે જરૂર લિખ સકતે હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ કે આજ કી હમારી જો ઇબારત હૈ મેં હમકો તો પતા ભી નહીં ચલા કે હમ ચાંદ સે રેત પર આ ગયે ઓર ચાંદ સે રેત પર આ ગયે ઓર બહોત બડી ગલત ફહેમી કા શિકાર ભી હુએ હો ગયે ઇસ સાજિશ મેં કબ ફસે પતા ભી નહીં ચલા. એક ઓર શ્રોતા લિખતે હૈ કે જ્વલતીફ કા જો ગીત હમને આપકો સુનાયા ઉસમે મછલી પકડને કા કાંટા ઓર સાથ મેં ઉસમે ફસી મછલી હૈ. જી હા, એક સવાલ ઓર પૂછા થા કે કોન હૈ ઉસમે મુખ્ય અભિનેત્રી, તો વૈજયંતી માલા થી. એક ઓર શ્રોતા ને લિખા હૈ અગર દિલ સે અહેસાસ ઉમીદે ઓર યે પ્યારે ભ્રમ નિકાલ દિયે જાય તો જીવન એક અંતહીન રેત કે સમંદર જૈસા બંજર હો જાયેગા. જહાં ફેલાવ તો બહોત હોગા પર સુકૂન કી એક બૂંદ ભી નસીબ નહીં હોગી. વાસ્તવ મેં હમારી કલ્પનાએં હી ઇસ રસીન જિંદગી મેં રસ ઘોલતી હૈ, જૈસે કસ્તૂરી અપની ખામોશ ખુશ્બુ સે પૂરે માહોલ કો મહકા દેતી હૈ. ઠીક વૈસે હી જઝ્બાત ઇન્સાની રિશ્તો કો જો હૈ જિંદા રખતે હૈ. કભી કભી જિંદગી કો મરુસ્થલ બનને સે બચાને કે લિયે તર્કો કો પરે રખના પડતા હૈ, ક્યોંકિ જબ ઇન્સાન દિલ કી ગહેરાઈયો સે જુડતા હૈ તભી વો રિશ્તો કે અસલી રૂપ કો જી પાતા હૈ ઓર જીવન મેં પ્રેમ કે દીપ જલતે હૈ. ક્યા હી સુંદર બાત ઇન્હોને લિખી હૈ. એક ઓર શ્રોતા લિખતે હૈ ઇબારત કે લિખને કે દાયિત્વ કો સોંપને કે ક્રમ મેં અગ્રસર હો રહી પ્રસ્તુત આજ કી ઇબારત મન કે ભેદો મેં નિહિત અંતર્દ્વંદ કો ભલી ભાતી સ્પષ્ટ કર રહી હૈ ઓર ઇસ દૃષ્ટિકોણ સે હી આજ કી યે ઇબારત સ્વયં મેં હી ઇબાદત કરને યોગ્ય હૈ. એક ઓર શ્રોતા લિખતી હૈ કે માલૂમ હૈ કે ખ્વાબ ઝૂઠે હૈ, ખ્વાહિશ અધૂરી, મગર જિંદા રહેને કે લિયે કુછ ગલત ફહેમિયાં ભી જરૂરી હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિ વિષયક અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓએ વીજળીના થાંભલા અને જમીન સંપાદન વળતર અંગે નવી નીતિ અને વળતર જેવા મુદ્દા પર ચર્ચા કરી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી રાજ્ય પ્રવાસ તેમજ રાજ્યમાં વરસાદ ખેંચાતા પાક વાવેતર, પાણી અને ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા અને તેને આદત બનાવવા અનુરોધ કર્યો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી આગામી 7 જુલાઈ સુધી યોજાનારા નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે આજથી શરૂ થયેલ આ અભિયાનને માત્ર 7 દિવસ પૂરતું રાખવાનું નથી. તેમણે આસપાસ ગંદકી ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે દરેક નાગરિકને જાગૃત થવા પણ અપીલ કરી.
1: અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગળી દેખાવા ના જ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે અને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને કાઢતા નથી ને ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
0: ઉલ્લેખનીય છે કે આ અભિયાન હેઠળ રાજ્યની અંદાજે 12,000 જેટલી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સફાઈ હાથ ધરાશે. હોસ્પિટલ પરિસર, અગાશી ઇમારતની સફાઈ, બિનઉપયોગી સામાનનો નિકાલ, શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને આગ લાગે તેવી ઘટનાઓ સામે સુરક્ષાની સઘન ચકાસણી જેવી પ્રવૃત્તિ કરાશે. જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મેયરે સ્વચ્છતાને દરેક નાગરિકની નૈતિક ફરજ ગણાવતા અભિયાન દર્દીઓ અને તેમના પરિવાર માટે અત્યંત લાભદાયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ડાંગમાં આહવા જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો. આ પ્રસંગે શ્રી પટેલે તમામ લોકોને આ અભિયાનમાં જોડાવવા અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અને આવતીકાલે ભાવનગર જિલ્લાના પ્રવાસે છે. આજે બપોર બાદ તેઓ ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ સરતાનપર ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે. આવતીકાલે સરતાનપર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ભરૂચના આલી માતરિયા તળાવ વિસ્તારમાં દિવાલ ધસી પડતા 2 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પરની દિવાલ મકાન પર ધસી પડતા 1 જ પરિવારના 4 સભ્ય દબાયા હતા. ઘટનામાં પિતા પુત્રનું મોત, જ્યારે 2 મહિલાનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી કાટમાળમાંથી મૃતદેહ અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. રાજ્યના 42 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા પાનવડ નજીક ધામની નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરમાં પણ આજે વરસાદ પડતા લોકોને રાહત થઈ છે. પીએમ ગતિશક્તિ યોજના હેઠળ દેશના સૌથી મોટા 1,630 કિલોમીટરના કોસ્ટલ કોરિડોરના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. વલસાડના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીના આ પ્રોજેક્ટ માટે 2,400 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, ત્યારે આગામી સમયમાં કચ્છમાં કોસ્ટલ કોરિડોરનું કામ વેગ પકડે તે પ્રકારનું આયોજન ઘડાઈ રહ્યું છે. તેની વહીવટી કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે માત્ર 6 મહિનામાં માદક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન કરનારા 72 આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એનડીપીએસના કુલ 43 કેસ નોંધાયા છે, જ્યારે ગત વર્ષે જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન અને શાખાઓ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 36 કેસ નોંધાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _

0: KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી,
1: ડિપ્લોમા

0: ઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજીઆઈટી સાવલી.
2: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ફિલ્મોની અવનવી વાતો સાથે ફિલ્મી ગીતોની મહેફિલ જમાવતો કાર્યક્રમ વાત એક ફિલ્મની દર ગુરુવારે સવારે 10 વાગે સાંભળો વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી, જેના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. વાત એક ફિલ્મની.
2: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, પૂજા પ્લસ. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. 1.5 કરોડ રૂપિયાથી વધુના પ્રતિબંધિત એમ્બર ગ્રીસ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના વિવિધ 51 કેન્દ્ર પર આ ખરીદી કરાશે.
1: 25-26 માટે ભારત સરકારે ઉનાળુ મગના ટેકાનો ભાવ 8,768 એક ક્વિન્ટલને જાહેર કર્યો છે. કારણ લગભગ 14,483 ખેડૂતો એના માટે નોંધણી થઈ છે. 51 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. 1500 કિલો એટલે કે 75 મણની મર્યાદામાં મગની ખરીદી કરવામાં આવશે. 7 જુલાઈથી આ ખરીદી શરૂ થવાની છે.
0: વીજપોલ વળતર અંગે શ્રી વાઘાણીએ કહ્યું, તમામ સંગઠનના અભિપ્રાય બાદ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો આખરી નિર્ણય લેવાશે.
1: અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણી અમારા સુધી પહોંચી છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે.
0: અન્ય નિર્ણયો અંગે શ્રી વાઘાણીએ કહ્યું, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની કચેરીમાં હવે દર રવિવારે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ખેતી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની કામગીરીનો અહેવાલ મંગાવ્યો હોવાનું પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ

0: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય કરાયો છે. તેનાથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા જીઆરઆઈટી અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરાયેલા આ રોડમેપને રાજ્યની વિકાસ યાત્રાનો નિર્ણાયક પડાવ ગણાવ્યો. શ્રી પટેલે ગુણવત્તાયુક્ત કામ કરવાની પણ શીખ આપી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું, સરકાર પાસે સંસાધનો અને નાણાંની કોઈ અછત નથી, હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત નિરીક્ષણ અને સમયસર સમીક્ષાની જ જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહવાન કર્યું છે. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા હોવાથી તેને જુદા પાડી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું, નવજાત બાળકોના તંદુરસ્ત વિકાસ માટે માતાનું અમૃત સમાન દૂધ અનિવાર્ય હોવાથી તેમની જાગૃતિ માટે રાજ્યવ્યાપી અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી.
1: ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણને બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમને રેડ કરીને અનેક અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો છે. છોટાઉદેપુરમાં આ પ્રસંગે સાંસદ જસુ રાઠવાએ 6 મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કર્યું. જ્યારે ખેડાની નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, અરવલ્લીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટમાં પીડીયુ હોસ્પિટલની નર્સિંગ કોલેજ, કચ્છમાં ગાંધીધામ જનરલ હોસ્પિટલ, ડાંગની આહવા જનરલ હોસ્પિટલ, વલસાડની મેડિકલ કોલેજ અને પાટણમાં ધારપુર મેડિકલ કોલેજ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા નાગરિકોને સુદૃઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર કરવા પર ભાર આપ્યો હતો. અમદાવાદ પોલીસે 1,82,00,000 રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 લોકોની ધરપકડ કરી છે. આ અંગે ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ કહ્યું, મોરબીથી એક વ્યક્તિ પાસેથી લવાયેલી આ એમ્બરગ્રીસ અમદાવાદ વેચવા આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
2: एनसीपी जोन 7 को कल इन्फॉर्मेशन मिला था कि एम्बरग्रिस जो कि व्हेल मछली की उल्टी है, जो कि वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट 1972 के अंदर उसका इलीगल पोजेशन और सेल दोनों इलीगल, उसको लेकर 3 लोग यहां सरकेज पुलिस स्टेशन विस्तार में इनको इसको बेचने के लिए यहां घूम रहे हैं. इसी इन्फॉर्मेशन थी, इसी इन्फॉर्मेशन को लेकर एक रेड ऑर्गेनाइज करी गई है. रेड में 3 लोगों ने धरपकड़ किया है.
0: કચ્છમાં ભુજની 3 અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ અદાલતે 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2,00,000 રૂપિયાનો દંડ કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર અંદાજે 575 કરોડ રૂપિયાના કેફી પદાર્થ ઘુસાડવામાં 3 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા પાકિસ્તાનના 18 અને અફઘાનિસ્તાનના 1 નાગરિકને અદાલતે સજા સંભળાવી છે. ન્યાયાધીશ વી એ બુદ્ધે ચુકાદો આપતા આરોપીઓના આ કૃત્યને દેશના યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 6 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ

0: ના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: आज 1 जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. साउथ गुजरात की जो जिला है ये मेनली उस जिला में कवर हो रहा है. आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, बालसाट, दमन, दादरा नगर हवेली. वेरी हैवी रेनफॉल का संभावना रहेगा भरूच, नर्मदा, तापी और दांग के लिए दिया गया है. हैवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ.
0: દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 5.25 ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 4 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદ આવતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી, જ્યારે તાપીના ડોલવણમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદર ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં કરંટને કારણે કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી છે. નૈમિષારણ્ય શાળાના 5 વર્ષના આ વિદ્યાર્થિનીએ ભાવનગરમાં યોજાયેલી સ્પર્ધામાં 11 અને 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં આ સિદ્ધિ મેળવી છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓએ રીવાબા ચુડાસમાને અભિનંદન પાઠવ્યા. તેઓ હવે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ સફળતાઓ મેળવે તેવી શુભેચ્છાઓ પણ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 10% પ્રોત્સાહક વળતર અને વ્યાજમાફી યોજનાની મુદત આગામી 31 જુલાઈ સુધી લંબાવાઈ છે. તેના કારણે ઓનલાઈન વેરો ભરનારા લોકોને વધારાના 2% સાથે 12% વળતરનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે મેયર મીરા પટેલે વધુ માહિતી આપી છે.
2: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાને આપવામાં આવતા 10% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજમાફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હવે 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં 1 સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ કુમાર શાહનું તેમજ અલકા યાજ્ઞિકના સ્વરમાં ફિલ્મ દિલવાલેનું ગીત. સમીરના શબ્દો છે તેમજ સંગીતકાર છે નદીમ શ્રવણ.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં બે માર્ગ પરિયોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાંકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આજે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેને નેલ્સન મંડેલા માર્ગના વસંત કુંજ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 148 AE માટે 6 માર્ગીય સુરંગના બાંધકામને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8 કિલોમીટરનો આ પ્રોજેક્ટ 6,969 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે વિકસાવાશે.
1: પહેલા પ્રોજેક્ટ 6 લેન દ્વારકા ટનલ દિલ્હી કે લિયે એક બહોત બડા વરદાન સાબિત હોગી. 8 કિલોમીટર્સ કી યે ટનલ એક તરીકે સે કમ્પ્લીટ યે એક નયા કોરિડોર બન જાયેગા. યે રિજ હૈ, ઇસ રિજ કો બિના ડિસ્ટર્બ કિયે સારા કામ કરના હૈ. ઇસ રિજ કો, રિજ હમારે દિલ્હી કી એક તરીકે સે લંગ્સ ઓફ દિલ્હી હૈ, ઇસલિયે ઉસકો બિલકુલ ભી ડિસ્ટર્બ કિયે બિના ઇસકે નીચે સે હી ટનલ લેકે જાને કા હૈ. યે પ્રપોઝલ હૈ જો આજ કેબિનેટ મે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને અપ્રૂવ કિયા હૈ.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તર પ્રદેશમાં 7,145 કરોડ રૂપિયાના ખર્ચે કાનપુર કાબરાઈ સેક્શનના બાંધકામને પણ મંજૂરી આપી છે.
1: दूसरा प्रोजेक्ट है बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से काबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कम्प्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: તેમણે ઉમેર્યું, આ પરિયોજનાથી કોરિડોર કાનપુર અને કાબરાઈ વચ્ચેનો મુસાફરીનો સમય 3.5 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ આશરે 1.2 કરોડ માનવ દિવસનું સર્જન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સમર્પણ, અખંડિતતા

0: અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા હાકલ કરી છે. મુખ્ય અતિથિ તરીકે અનંતપુર ખાતે આંધ્રપ્રદેશ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુવાનોની ઉર્જા, પ્રતિભા અને પ્રતિબદ્ધતા સર્વસમાવેશક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. શ્રીમતી મુર્મુએ સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 1268 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 56 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસ્તી વિષયક ફેરફારો અંગેની ઉચ્ચસ્તરીય સમિતિને વહેલી તકે તેમની ભલામણો રજૂ કરવા જણાવ્યું છે. શ્રી શાહે નવી દિલ્હીમાં સમિતિ સાથેની બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યો. સમિતિએ ગૃહમંત્રીને માહિતી આપી કે તેઓ વસ્તી વિષયક ફેરફારો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવવા અને વિવિધ વહીવટીતંત્રો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. તેઓ વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ મેળવવા માટે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે પણ પરામર્શ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ફ્રાન્સના 4 દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. નાણાં મંત્રાલયે માહિતી આપી કે શ્રીમતી સીતારમણ ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, આર્થિક સહયોગ વધારવા અને રોકાણ, ટેકનોલોજી સહયોગ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે. તેઓ એક્સ એન પ્રોવેન્સ ખાતે તેમના ફ્રેન્ચ સમકક્ષ રોલેન લેસ્ક્યુર સાથે ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહ અધ્યક્ષતા પણ કરશે. વસ્તુ અને સેવા કર જીએસટી એ છેલ્લા 9 વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કરદરો અને પ્રમાણિત પ્રક્રિયાઓ દ્વારા પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ લાવી છે. 1 જુલાઈ 2017 રોજ શરૂ થયેલી ભારતની કર સુધારા યાત્રા એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઓળખાય છે. આ દિવસ એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવા માટે ભારતના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. જીએસટીએ 17 અલગ અલગ કર અને 17 સેસને એક સામાન્ય માળખામાં સમાવી લીધા છે. 2025ના આગામી પેઢીના જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો.
1: ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કોન્સ્યુલર એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતે તેની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનના 386 નાગરિક કેદીઓ અને 53 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 નાગરિક કેદીઓ અને 198 માછીમારોની યાદી ભારતને સુપરત કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ આજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીઓ યોજવાની શાસન મજબૂત થશે, વારંવાર મતદાનને કારણે થતા વિક્ષેપોમાં ઘટાડો થશે અને અર્થતંત્રને ફાયદો થશે. શ્રી ચૌધરીએ કહ્યું કે એક સાથે ચૂંટણીનો ખ્યાલ નવો નથી અને ચૂંટણી પંચ, કાયદા પંચ અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ દ્વારા વર્ષોથી તેની ભલામણ કરવામાં આવી છે. ભારત અને મલેશિયાએ આજે નવી દિલ્હીમાં 12મી સબ કમિટીની બેઠક દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર પાસાઓની સમીક્ષા કરી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નૌકાવહનની સ્વતંત્રતા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. લશ્કરી આદાન પ્રદાન, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટાઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ છે. સર્વોચ્ચ અદાલતે આજે મોટર અકસ્માતમાં મૃત્યુ પીડિતો અથવા ઇજાગ્રસ્ત દાવેદારોની વાર્ષિક આવકવેરા રિટર્નના આધારે કેવી રીતે નક્કી કરવી તે અંગે માર્ગદર્શિકા નક્કી કરી છે. મોટર અકસ્માત વળતરમાં એકરૂપતા લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે પગારદાર વ્યક્તિઓ માટે વાર્ષિક આવક દર્શાવવા માટે ફક્ત પાછલા વર્ષનું આવકવેરા રિટર્ન પૂરતું

છે તેવું ઠરાવ્યું હતું. જો કે જ્યાં પ્રમોશન અથવા પગાર સુધારો અકસ્માતના થોડા સમય પહેલા થયો હતો અને નવીનતમ રિટર્નમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થયો ન હતો, ત્યાં કોર્ટ પ્રમોશન પત્રો અને અન્ય સમર્થન નાણાકીય રેકોર્ડ્સ પર પણ વિચાર કરી શકે છે. ક્રિકેટ. પુરુષ ક્રિકેટમાં આજે ચેસ્ટર લે સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાતે 10 વાગે શરૂ થવાની છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગત શ્રેણીમાં આયર્લેન્ડ સામે 2-0થી મળેલા પરાજય બાદ પાછા ફરવાનો પ્રયાસ કરશે. બધાની નજર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર રહેશે. ભારતના વિકેટકીપર બેટર ઈશાન કિશન આઈસીસી પ્લેયર રેન્કિંગમાં અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બન્યા છે. બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ભારતની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની હાર બાદ આજે જાહેર કરેલા નવા આઈસીસી રેન્કિંગ અપડેટ પછી કિશનને કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ વર્ષની શરૂઆતમાં આઈસીસી T20 વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેને 200ના સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 2 માર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાંકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कुछ ही पलों में सुनिए कार्यक्रम चित्रलोक।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
1: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: KJIT સાવલી।
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
5: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
0: કરતે હૈ લતા મંગેશકર ઓર ઉદિત નારાયણ કે ગાયસ ગીત સે। અનમોલ ફિલ્મ કા યે ગીત હૈ, રવિન્દ્ર રાવલ કે બોલ હૈ, રામ લક્ષ્મણ કી ધૂન હૈ।

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે પ્રાપ્તિ દેસાઈને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.